0: આપણે બી જિમ્મેદારી કે ના ભાઈ આપણે અચ્છું શુદ્ધ કામ કરંગા તો આપણે બે પૈસાનો આપણને બી ફાયદો થાય, સામે વાળો જે વ્યક્તિ આપણું અનાજ ફળ સબ્જી ખાઈ રહ્યો હોય તો એને બી ફાયદો થાય. એટલે બહુ અચ્છું આપ કામ કરી રહ્યો કહો. અને એના હાથે ત્યાં પાછો આટલી આ બકરી વગેરે બી ફરી રીતે કીધા, તમારી જ બકરી અહી?
1: બકરી બી પાળી રાખીએ ને આ ગાય બી પાળી રાખીએ ને ભેંસ વગેરા મુર્ગી સબ હમ કિસાન પૂરું ખેતીવાડી ઓર પશુપાલન સે સંબંધિત
0: સબ કામ કરી
1: રહ્યા.
0: આમ ભી હૈ કે ભાઈ ખેતીવાડી હૈ તો પશુપાલન બે એકબીજા જુડા પહેલા
1: જુડા.
0: ખેતીવાડી નું કામ આપણે જે ખાવાના જે રહે અવશેષ ફસલ ના બસતા કરે આપણે પશુને ખાવા વગેરે કામ કરી લો. ને પશુના જે અવશેષ છે જે ગાય નું ગોબર હૈ ગૌમૂત્ર વગેરે હૈ એ આપણે ખેતીવાડી માં નાખી
1: દેતા
0: આપણે બે આડી ફાયદો થઈ રહ્યો. તો તમે કહી રહ્યો ભાઈ ગાય કેટલી ભેંસ કેટલી બકરી કેટલી મુર્ગી કેટલી એને બારે બતાડો.
1: હા મેડમ, મેરે ગાય હૈ ચાર ગાય હૈ અને બે ગુજાય બળદ.
0: અચ્છા બળદ ભી? હા
1: બે બેલ હૈ ને બે છોટી રડી હૈ ને એક છોટો નાનો કેડો આઈ ગાય ને દવા વાળો બે બે રેડી એમ કરીને ત્રણ ગાય દૂધ આલી રહી.
0: અચ્છા દૂધ ભી આલી રહી? દૂધ કેટલો હલતી હુંગા દાડે?
1: દાડે કરીબ હમારે દેશી ગાય હૈ તે એટલે કરીબ બે લીટર એક ગાય થકી બે લીટર દૂધ મળે.
0: અચ્છા દૂધ ભી તમારે પાસે દૂધ વેચતા ભી હોગા?
1: વેસા કોઈ આઈ પાઈ ના મનક લઈ જાય સાહેબ ભણાવવા અને કોઈ બચ્ચા ને પાવા બલદે ને ડેરી પેલે જતું તું સિયાપોર કરીને અભી તે બંધ કરી દીધું.
0: અચ્છા
1: જવા વાળું કોઈ નહીં હતી.
0: બહુ અચ્છું પાસે આપણે કહી રહ્યો આ મુરગી ને બકરી કહી રહ્યો તો ભેંસ વગેરે ને એને બારે મેં
1: એ ભી ભેંસ ભી હૈ ભેંસ તો અભી ગાય બેન હૈ અભી વે નહી એટલે વિની તે વ્યા તમ પછી એ દૂધ બંધી કરાંગા પર અભી ગાય નું દૂધ જઈ રહ્યું હૈ ને ગાય થકી ઘેર સાલી રહ્યું દૂધ થકી ને ભેંસ નો તે વે જાય ને પછી બંધી કરાંગા.
0: બિલકુલ દેખો નાનજી આપણે ખેતીવાડી મને ઘર બેન ઘર મેં માનને કે કમાવા ભી જવાની જરૂર નથી.
1: માનને કમાવાની જરૂર હતી
0: આપણને ટાઈમ જ નહીં મળે આના કામ થી કે તારા પાસે માનને કે જંગ અને બહાર જઈને આપણે મહેનત કરવી ને ઘરનું ઘર ધ્યાન ભી રાખવું ને બે પૈસો કમાવું ભી સહી. તમે આ કહ્યું બકરી વગેરે હિ તો બકરી કેટલી હિ?
1: બકરી કરીબ 15 બકરિયા હે ઓર બે બકરા હે ને છોટે મેમને હે. હા તે એ કરીબ 20 થઈ જાય મેડમ. આજ કામ ગોરમેસ કરતા કરતા હવર થકો હાસ પડી જાય. એને થકી બકરિયા ને એ ગોબર મળે એને થકી બી ખાતર મેં ઉપયોગ કરા અમે ખેતી મેં.
0: અચ્છા એટલે તમે સવાળી કહી લો ભાઈ આપણે કામ ભી કહો કે ભાઈ પશુધન થકી ખેતીવાડી થકી ઝીરો બજેટ આધારિત ખેતી ભી થઈ શકે તો જે આપણે ખાતર વગેરે મેં એટલો તો પૈસો આપણને કમ નાખવો પડે.
1: કમ નાખવો પડે
0: ને પૈસા નાખવો ભી નથી પડતો કમ ભી નાખવો પડે ને આપણને સ્વાસ્થ્ય ભલે ભી અચ્છું હોય.
1: અચ્છું મેડમ અમારે મક્કી મેં ગોબર ઉસ ખાત થકી 19 સાલ અમે ખેતી કરીએ ગરમી કમ્પોસ્ટ કરીને બનાવ્યું ખાતર.
0: હા હા
1: એમ થકી પૂરી ખેતી મકા મેં પૂરી ખેતી મેં આ વર્મી કમ્પોસ્ટ લગાડ્યું.
0: કેટલું બઢિયા કામકાજ કરી રહ્યો તો આપણે આ કિસાન ભાઈ બહેને આ કાર્યક્રમ સાંભળી રહી તો તમે આટલી બઢિયા જાણકારી આટલું કામ ભી કરી રહ્યો તો એમને તમે હું કેવું ચાહી રહ્યો કે ભાઈ આટલું કામ કરવાથી કેટલો ફાયદો થઈ રહ્યો તો એ ભી કરીને તો ફાયદો થાય.
1: હા ફાયદો હે ને ઘરને ઘરે પશુપાલન ભી ને પશુપાલન ને હાથે હાથે ખેતી નો ભી કામ પશુ નો ગોબર ને હોબર ને એને ખાતર નાખો તે આપણે સ્વસ્થ બલદે એનો આપણને અનાજ પકવીને આપણે ખાત આપણે બલદે સબ્જી ના ખાત આપણે ખુદ બલદે સ્વસ્થ રહ આપણે પશુ ભી સ્વસ્થ રહે.
0: બિલકુલ એટલે હર તરહ થી કે સ્વાસ્થ્ય નું પશુધન નું ને આપણે ખેતીવાડી માં ખેતીવાડી ભી ઓર્ગેનિક ખાદ વગેરે બધા એને ભી કોઈ નુકસાન નહીં કરે તો આપણે જેટલું મિટ્ટી વગેરે માં ભી આપણે કઈ ભી નાખા તો આપણને અચ્છું પેદાવાર મળેગા ને હર તરહ થી ફાયદો ને ફાયદો છે. તો સુખી દીદી તમે આટલું બઢિયા કામકાજ કરી રહ્યો અને આટલી બધી જાણકારી આલી એને બદલે તમને ઘણું ઘણું ધન્યવાદ.
1: રામ રામ
0: રામ રામ.
2: પ્રત્યેક મંગલવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.

0: આપણને આ બીમાર થવાની સંભાવના થઈ શકે, તો એનું બી આપણે ધ્યાન રાખવું હોય. ઘરની પશુધન અબોલો જે વગેરે જે આપણે લગાતાર પાણી વગેરે પડી કરે, યા પાણીની બાંધી તકો રાખો, યા એને જે તરે પાણી જઈ રહ્યું તકું નહીં બેઠું તકું હો, તો એને કારણે બી આપણે પશુ બીમાર થઈ જાય. તો ખાસ કરીને એને રોગ થકી બી આપણને બચાવ કરવો, કે એને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય. ને ટેમ ટેમ માટે આપણને કહેવું કે ભાઈ જે પશુધન હે એનું બેવા વગેરેનું ધ્યાન રાખવું, વધારે ગીલામ ભાઈ રહેગા તો બી બીમાર પડી જાયગા. ને આપણે જે આજીવિકા આમદની હે એ પશુધન થકી હે, ખેતીવાડી થકી સાલેરી થકી હે, તો આપણને એની વાતોનું ધ્યાન રાખવું હોય. ને ખાસ હવે આના ટાઈમ માટે જે જનાવરનો બી ખૂબ આપણને ડર રહે કે ના ભાઈ આ જે જનાવર ઘર મેં કે ભી પ્રવેશ કરી શકે, કેમ કે દેખો એના ઘર અમે પાણી ભરાઈ જાય તો એ ઘર થકી બાંધ ના આવેગા, તો બીજું ઘર હો દેગા, તો આપણે જે ઘરના સાણા લાકડા વગેરે દાંડા વાળા અહી આપણે ઘર કાસર રહી, તો ખાસ કરીને લાઇટ વગેરેનું બી આપણને ધ્યાન રાખીએ. લાઇટે દેખો વાયરા કરણ વગેરે આવી જાય, પાણી આવી જાય, ને એને કારણે આપણે લાઇટ વગેરે બી બંધ થઈ જાય, તો દીવા વગેરે લગાડીને આપણે હર તરફ થકી હાથ લાઇટ વગેરે રાખવી જરૂરી હે. કેમ કે નાનો સોરો ઘર મેં રહી આપણે પશુધન હે એમ કહીશ રહ, ને આપણે કહી રહ્યા કે ભાઈ આના ટાઈમ માટે આપણે હર તરફ થકી સમસ્યા રહે. ને ખાસ કરીને આપણે ખાવાનું વગેરેનું બી આપણને ધ્યાન રાખવું, માકર મસર થકી તો હા ખાવાના ટાઈમ માટે જલ્દી લાઇટે આઇટે લગાવી એમ થકી પહેલે ખાવાનું વગેરેની કોશિશ કરીએ, કે ના ભાઈ ખાવાનું જલ્દી ખવાઈ જાયગા તો બઢિયા રહેગા. કેમ કે ઘરમાં અડધી વાર લાઇટ રહે નહી રહે, પાણી વગેરે પડી જાયગા તો માકર મસર રહી, તો માકર મસર થી કે બી આપણને ખાવાનું બી પ્રવેશ થઈ જાય ને, તો એને કારણે આપણને સ્વાસ્થ્ય માટે બી નુકસાન થઈ શકે. એટલે એનું બી આપણે ધ્યાન રાખવું, માકર મસર થકી બી ધ્યાન રાખવું હોય. ખાસ આપણે પશુધન ને પાય હાલના ટાઈમ માટે જે આપણે દેશી ધૂણી કહો કે ના ભાઈ આજે લીમડાના પાનો થકી હે તો ધૂણી વગેરે કરી દઉંગા, તો માકર મસર મરી જઈ, તો એમ થકી બી આપણે પશુધન બીમાર નહીં થાય. કેમ કે એ બીમાર થઈ જાયગા તો આપણે કોઈ બી દવાઈ વગેરેમાં પૈસા સલો જાય, કોઈ તરહનું નુકસાન થાય, એટલે એની વાતોનું આપણને ખાસ કરીને ધ્યાન રાખવું હોય. ને આ મોસમમાં નાની મોટી વાતે આના કાર્યક્રમને આપણે કહીશ કરે કે આપણને ધ્યાન રાખવું હર તરફ થકી તો અચ્છું રહેગા. ને ભાઈ એમ બહેનો દેખવાની વાત આપણે આગળ બી કરંગા, પણ મારું મન થઈ રહ્યું કેમ ની કચ્છ સાહેબ સબ ભાઈ એમ બોને બેઠી તો કહી રહે, એમને મન બી વિચાર થઈ રહ્યો કેમ ની કચ્છ સાહેબ ગીત ભજન હમણાં, ને પછી આગળ વાત કરો.
1: प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार. प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार.